અખ્યો રખી છું. અપર ઇન્દ્રાવતી આવું ઇન્દ્રાવતી મેગા લિફ્ટ દ્વારા કલહાંડી રો 92,000 હેક્ટર રૂ અધિક જમીન જળસિંચિત થઈ છે. પીએમ કિસાન રે ઓડિશા રો 34 લક્ષ રૂ ઉર્ધ્વ ચાષી વર્ષકુ 6,000 સહાયતા મિલુચ્છે. સેહીપરિ સીએમ કિસાન રે 51 લક્ષ રૂ ઉર્ધ્વ ચાષી પરિવાર કુ વાર્ષિક 4,000 લેખા 2,066 કોટી સહાયતા દિયાઉછી. જમીહીન ચાષી કુ 12,500 વર્ષકુ થરે દિયાઉછી. સમૃદ્ધ કૃષક યોજના અધીનરે ધાનર ક્વિન્ટલ 3,300 ટંકા ચાષી કુ ઉચિત મૂલ્ય દિયાઉછી. વિગત વર્ષ ખરીફ ઓ રબીરે મિશિકરી 92 લક્ષ મેટ્રિક ટન ધાન રાજ્ય સરકાર કિણી, જહા આમ ચાષી માનકર પરિશ્રમ કુ સમ્માન દીએ. જળસિંચન પાઇ 27,325 નુઆ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ એવં મધ્યમ 1,82,000 હેક્ટર નુઆ ઇરિગેશન પોટેન્શિયલ સૃષ્ટિ હેઇછી. આમ મહિલા માનક વિકાસ રો સબુથારુ બડો શક્તિ સુભદ્રા યોજના રે 1 કોટી રુ અધિક મહિલા કુ બેંક અકાઉન્ટ રે 20,600 કોટી સીધા સડક પહોંચા જાય છે. મિશન શક્તિ માધ્યમરે ઓડિશારે 23.46 લક્ષ લખપતિ દીદી સૃષ્ટિ હેઇછંતે. શિક્ષા ક્ષેત્રરે કેજી રૂ પીજી માગના શિક્ષા આમ સરકાર પ્રાથમિકતા 26,615 શિક્ષક નિયુક્ત એવં આમ પિલાંકુ ભવિષ્યતકુ મજબૂત કરવા પાઇં આમ સરકારનો બડો પદક્ષેપ રહી છે. શહીદ બ્રેન્ડો માજીક મેડિકલ કોલેજ આ હોસ્પિટલરે 100 MBBS સીટ 500 બેડેડ ટીચિંગ હોસ્પિટલ કલહાંડીરે સ્વાસ્થ્ય પાઇ એક નૂઆ દ્વાર ખુલી છે. બંધુગણ ગત 2 વર્ષરે ઓડિશારે બિજલી દર વૃદ્ધિ કરાઇ નહીં. પીએમ સૂર્ય ઘર માધ્યમરે 1,72,000 રૂ અધિક રૂફટપ સોલર સિસ્ટમ સ્થાપના હેઇછે. જલ જીવન મિશન માધ્યમરે ઘરે ઘરે પાઇપ પાણી પહોંચાઇવા પાઇં આમે પ્રસ્તુતિ બઢાઇછુ. વિકસિત ઓડિશા 2036 પાઇં વિકસિત કલહાંડી ગઢીવા આમર દાયિત્વ. કલહાંડીર યુવશક્તિ નૂઆ સ્કિલ ડેવલપમેન્ટ હબ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓ રોજગાર નૂઆ સુજોગ સૃષ્ટિ કરીછી. મોર દૃષ્ટિરે વિકસિત કલહાંડીર 3ટી બડ પરિચય હેબો. પ્રથમ એગ્રો ઇન્ડસ્ટ્રીયલ હબ, ધાન કપા ઓ ફોરેસ્ટ પ્રોડ્યુસ કેબલ બિક્રી હેબો નહીં. કલહાંડીરે પ્રોસેસિંગ હેબો, વેલ્યુ એડિશન હેબો, બહારકુ એક્સપોર્ટ હેબો. દ્વિતીય લોજિસ્ટિક હબ, રેલવે ઓ હાઇવે કનેક્ટિવિટી મજબૂત કરા હેબો. કલહાંડીકુ બડો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સહ જોડા હેબો. તૃતીય હેરિટેજ ટુરિઝમ, ઘુમરા રો સ્વર થારુ કરલાપાટ રો ડોકારી ટચ રો પ્રાકૃતિક સૌંદર્યકુ પર્યટન કલહાંડીરો તૃતીય સહર દુનિયા દેખિબો. બંધુગણ સ્વાધીનતાર પ્રકૃતિ અર્થ સેતેબેલે પૂરણ હેબો જેતેબેલે સમાજરે સબુ થારુ પછુઆ થિવા પરિવાર ટી મધ્યમ સમાન સુજોગ ઓ સમૃદ્ધિ અધિકાર પાઇબો. આસંતુ આજે તિરંગા તલે શપથ નેવા, એકા સાથે ચલિવા, એકા સમૃદ્ધ કલહાંડી પાઇ, સમર્થ ઓડિશા પાઇ ઓ એકા વિકસિત ભારત પાઇ આમે સમસ્તે એક હૈકરી કામ કરીવા. મો આજે એ પરેડરે ઉપસ્થિત જો સબુ કન્ટિન્જન્ટ માને એઠી ઉપસ્થિત થઈછન, જો કઠિન પરિસ્થિતિ ભીતરે આજે આપણમાને એ પરેડરે ભાગ નેબે, ગણમાધ્યમર સમસ્ત બંધુગણ બી જો માને એઠી એ આજે ઉપસ્થિત થઈછન, સમસ્તકુ હું મોર કૃતજ્ઞતા જ્ઞાપન કરવા પાઇ ચાહે, ધન્યવાદ દેવા પાઇ ચાહે. એવં એ જો તિરંગા તળે અમે થયા કરી આજે શપથ નઉં છું, મો અનુરોધ કરવા પાઇ ચાહે સમસ્તકુ, આપણકર ઘરે ઘરે તિરંગા લગાઈ કરી આપણમાને સમસ્તે નિજર ભારતીયતાર પરિચય સમસ્તે દેબે એવં ભારતર સુનામ કુ આગકુ નેબે. જો સૈન્યમાને અમર સીમારે યુદ્ધ